તેરો અંત લગ્યો મૈયા કોટ ફરાદ હમારે ધંધો કોટ ફરાદ હમારે ધંધો અનક વિધિ સમજાવો અનક વિધિ સમજાવો હમ અજ્ઞાન અલપ મત થોરી તુમ

કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જોડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ઇસે તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા મરે નિરા સાઈ દે પ્યાર વિચ એ ભી કિસે અગમી આસ વિચ બેઠા હૈ Thank you.

પ્રશ્ન ખાલી ના રહે. સારે માલક દે દરતે હાજી અલગ. બાબાજી વચન કર દે સન જરા ગુરુ નાનક દે દરું ખાલી ચલા જાયગા ખાલી રહેગા. કરો સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન ને પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. પેપર લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਈ ਜਾਂਦਾ. ਇਹ ਤਾਂ ਛੋਟੀ ਟੇਪ ਹੈ. ਗੁਰੂ ਨਾਨਕ ਪਾਤਸ਼ਾਹ ਦੇ ਦਰਬਾਰ ਵਿੱਚ ਵੀ ਵੱਡੀ ਸਾਰੀ ਟੇਪ ਲੱਗੀ ਹੋਈ ਹੈ. ਜੋ ਵੀ ਗੁਰੂ ਕੁਮਾਈ ਭਾਈ ਇੱਥੇ ਆਉਂਦਾ ਹੈ ਜਿਸ ਪਾਉਣਾ ਆਉਂਦਾ ਹੈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਇਆ ਜਾਂਦਾ ਹੈ.

0: ધન ગુરુ નાનક પાતશાહજીની ખીડી ફુલવાડી સામે આપ ધન હો દૂર લેણે તો ચલ કે હંસ ઉડારી હમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડ કે આજો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે તે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરે લે નાનક સાહેબ સાહેબ લે બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચાલ રહે હન અમૃત કીર્તન દે ભોજન સદગુરુ ની બખ્શીશ.
1: You are listening to SeekNet Radio, broadcasting live Gurbani Kirtan 24 hours a day from around the world.